0: ஷனிதா சாது
1: த்ரீ ட்ரிபிள் இசட் குவன் விதுலியே செனசுராதா சிங்கள சங்கிரஹய
2: මල් පිපෙන වැව්තලා මතුපිට සිමින මද නලක සුවදනන සැමවිට මගෙම දේශයේ සුවසීන සිහිකොට පුදමු අත් මගේ රට ගොඩ නැගුමට
1: ශනිදා ශනිදා ශනිදා සාදය.